0: બાપુ આ ગાયન તો જબરજસ્ત હિટ છે.
1: પાયલે ચુનમુન ચુનમુન ઝાંઝરે રુંચુન રુંચુન.